સહીમ ફાઈઝાલી આઈ દો ભલો ગાનો ગાય થી ઓન કા અલાવા જન જો શાદી માં ની ગાનો નન કે ડેડિકેટ આહે આ ચાચા તવાજો યે મોહબતું આન બાબા ચાચો ડાડો ભલો માણુ તવા સબ ઉતી સડ્યો હિદાયતુલ્લાહ હિદાયતુલ્લાહ ચૂપ કરી વેઈરો અબ્દુલ રઝાક ઝરદારી મેરે સાથ મોજૂદ હે ઓર યે હે જી એસન કહેતે હે કે ટોપિક આઈ નો કેહજે હાથ મે હુજે યા દીવાર તે લગલ હુજે યા કિથે ભી આઈને તે નજર પઈ ચેરો ડસી વઠંદો આયા સચ્ચી બુધાયન માં બે કુછ યે કંદી આયા